હજી મેમુના ધ ગદુન્ના આવી છે. ઇકરામભાઈ પ્લીઝ દબંગ રેડિયો વાને પ્રોગ્રામમાં પ્રે દઈ. ઇકરામભાઈ દસ ઓછો કહી છે તાસુ જમુંગ રોર યઈ આવ છે તાસુ નહીં આઈ દબંગ રેડિયો બાંધે નો મંગા દે સવા ભાઈ ખલક બબ્યા સકો વાઈ જલમે રેડિયો દલ તા સફાકાર ન કહી ખટિક દે ઇન્શાલ્લાહ.